નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગીત બહાર કાર્યક્રમ રેડિયો મોરેશ્વર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો.

ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા હમણાં સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી. ને શનિવારે ને રવિવારે આપણો કાર્યક્રમ હોય છે, 1/2 કલાકનો કાર્યક્રમ. તો આપણે વાત કરીએ કે જે ખોયું છે એ સાથે લઈને તો આપણે આવ્યા ન હતા ને, તો પછી દુઃખ શે માટેનું આપણે કરીએ ને, અને જે મેળવ્યું છે સાથે લઈને નથી જવાનું તો ભાઈ ઘમંડ શેનું ને. એટલે કહેવાય ને કે જે ખોવાઈ ગયું છે ને એની ચિંતા ના કરવાની, બીકોઝ આપણે જે સાથે નથી લઈને આવ્યા અને જે મેળવ્યું હતું ને એ પણ સાથે નથી લઈ જવાના, તો પછી આપણે ઘમંડ શે વાતનું કરીએ. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ ઈશ્વરે મજબદારના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગીત બહાર કાર્યક્રમ અને આવી પહોંચ્યા છે ગુજરાતી ગીતોની બહાર લઈને. અને ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી, અને સ્ટુડિયોની ઘડિયાળમાં 1:54 થઈ ગઈ છે. તો જ્યારે આપણે વાત કરીએ મનની, જ્યારે મન શાંત થયું ત્યારે આપણને ખબર પડી કે ભાઈ કારણ માત્ર વિચારો જ હતા. ને જ્યારે આપણે મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે ને ત્યારે મન શાંત નથી રહેતું, મન બેચેન હોય છે. અને જ્યારે મન બેચેન હોય છે ને તેની સાથે સાથે આપણી હેલ્થને પણ અસર થાય છે. એટલે જ્યારે મનને આપણે હંમેશા ખુશ રાખીએ તો આપણી હેલ્થ પણ સારી રહે છે. તો ચાલો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું અને આજે અમે સ્પેશિયલ ઐશ્વર્યા મુજબદારના ગીતો લઈને આવ્યા છીએ. તો થોડી આપણે વાતો કરીશું ઐશ્વર્યા મુજબદારની. તો ચાલો એન્જોય કરીએ ગુજરાતી ગીતો.

ભાઈ ગીત બહાર ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમએસી રેડિયો પર અને સ્ટુડિયોની ગ્લેડમાં 2:02 થઈ ગઈ છે. તો આજે સ્પેશિયલી અમે તમારા માટે ઐશ્વર્યા મુજબ્બદારના ગીતો લઈને આવ્યા છે. તો ભાઈ આજે થોડું આપણે વાત કરીશું ઐશ્વર્યા મુજબ્બદારની કે ભાઈ કેવી રીતે ભાઈ ગુજરાતી ગીતો ગાયા છે ને કેવી રીતે મ્યુઝિકની દુનિયામાં આવ્યા છે. તો ચાલો એમનો જન્મની જ્યારે આપણે વાત કરીએ, એમનો જન્મ 5 ઓક્ટોબર 1993 થયો હતો અમદાવાદમાં. અને સૌથી પહેલાં એમને સ્ટાર પ્લસના જ્યારે જે ગીત 2007 અને 2008 સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા જ્યારે નાના બાળકોનું છોટે ઉસ્તાર સ્ટાર્ટ થયું હતું તેમણે ત્યારે ઐશ્વર્યા મુજબ્બદારે એમાં ભાગ લીધો હતો. અને ત્યાર પછી તે પૂરા દેશમાં પ્રિય બની ગયા અને તેમાં પણ એમણે ઇનામ મેળવ્યું હતું, ફર્સ્ટ ઇનામ તેમણે મળ્યું હતું. ત્યાર પછી એમણે ભાઈ આપણા ગુજરાતી ગરબા નવરાત્રિમાં ગુજરાતી ગરબા ગાવાનું સ્ટાર્ટ કર્યું. તો ચાલો એવી નાની નાની વાતોની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. ચાલો આપણે સાંભળીએ ફરીથી ઐશ્વર્યા મુજબ્બદારના અવાજમાં લેવામાં આવેલું ગીત તમારા માટે.

બસ ભાઈ, એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તો આપણે ઐશ્વર્યા મજમુદારની વાત કરતા હતા. ભાઈ, ઐશ્વર્યા મજમુદાર આપણે ગુજરાતી ગરબાની ક્વીનની સાથે સાથે આપણે વાત કરીએ તો ભાઈ, એ છે હિન્દી ગીતો પણ બોલિવૂડના પણ ગીતો ગાય છે, હિન્દી ગીતો. એની સાથે અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, ફરીથી મળીશું રવિવારે સવારે 10 વાગ્યે ત્યાં.